0: हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं। श्रोताओं, अभी आपने सुना कार्यक्रम विवरण, अब आप सुनेंगे खेतनी बात कार्यक्रम।
1: खेतनी बात कार्यक्रम हमारा सब किसान भाई ने बोने धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई बुने सब खेती बाड़ी नु काम काज करवा में लगे था कहा, केम के अड़े खेती बाड़ी नी जे भी बुआई नो टाइम आज बुआई वगैरह थी कि हार हंबर करवा में लगे था कहीं, केम के अड़े बेसाद असर लगातार पानी वगैरह पड़ी रू तक हुए तब जो फसल में जुए वो अपने मले रू तक हुए ने सब किसान भाई इन बहन में लगे था कहीं, केम के अड़े जे भी पानी नो मौसम है एटले खरपतवार वगैरह अपने जंगली पौधा वगैरह उगी जाए तेने खेर काढ़वा काम भी करी रहता कहीं ने लगातार पानी ने कारण खास करीने आज पानी जल निकासी भी अपने ध्यान रखव जरूरी है कि आने कार्यक्रम ने माध्यम थे कि आप कह सके टेम टेम माते फसल ने अनुसार अपने काम काज करव जरूरी है कि फसल अपने नानी फसल रहे तो इन कारण बलवाड़ वाली फसल है तो इनती कि अपने है कि खास वधार लगातार पानी पर रहेगा भरी तक रहेगा तो नानी फसल में भी नुकसान थी सके એટલે આનું ખાસ એનું ધ્યાન રાખીએ કે જે ડાબરે વગેરે ભરાઈ રહ્યા હોય તો આપણને એક અડીનું ફસલ ને જળ નિકાસીનું વિશેષ પ્રબંધ કરવું જરૂરી છે. બીજું કે આડી પડી ગઈ તકે હો યા ખતપતવાર વધારે થઈ ગયું તક હો તો એને બી આપણને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખે, કેમ કે એનું બી જે આપણે ખાતર વગેરે નાખીને આપણે મહેનત કરી રહ્યો તો જેવું ફસલને મળવું જોઈએ નહીં મળે ને પછી આપણે મન એમ થાય કે ના ભાઈ મેં મોગા ભાવની સીજ લઈને આવીને પહેરી ને આપણને અચ્છું પાકીને ને મળ્યું, એટલે ખાસ કરીને આ ખતપતવારનું બી ટેમ ટેમ માટે ધ્યાન રાખવું જરૂરી છે કે ભાઈ આના ટાઈમમાં તે વધારે ખતપતવાર થઈ જાય તો એને કારણે આપણી ફસલની બળવાળ કમ થઈ જાય તો એનું બી વિશેષ ધ્યાન રાખવું હોય. બાકી આપણે શાકસબ્જી વાળા બી કામ ખૂબ કામ ભાઈ કરી રહેતા કહીં, કેમ કે રોપ વગેરે તૈયાર કરીને ખૂબ લગાડી રહી, કેમ કે શાકસબ્જી વાળું કામ એવું હોય કે 12 મહિને 32 ઘડી સારવાર વાળું હોય, જેમ આપણે ફસલે મેં હાથે હાથે શાક સબ્જી વાળું ફૂલની ખેતી ફળની ખેતી હર તરફ કે ભાઈ જાગૃત થઈ ગયા અને કામકાજ કરી રહ્યા કહીં કે ના ભાઈ આ સમય એવો હોય કે આપણને કોઈ બી ફસલને વાય કઈ પૌધાને વાય આપણે મહેનત નહીં કરવી પડે, કેમ કે કોઈ બી ગરમીના ટાઈમમાં તે ટાણના ટાઈમમાં તે આપણે પૌધો વગેરે લગાડો તો એની સિંચાઈને આપણે બરાબર ટેમ ટુ ટેમ ધ્યાન રાખવું પડે તો એવી બધી સમસ્યા આવે આપણે. એટલે ઈદની તો વાત હે જ નહીં, કેમ કે મેઘ ભવનની મહેરબાની રહે તો એને કારણે આ મેઘ ભવનની મહેરબાની થકી આ પાણી વગેરે પડી જાય તો આપણને એની વાતનું ખાસ કરીને એની ધ્યાન રાખવાની જરૂર નથી, પણ ખાસ આપણને હે કે સમય માટે એની જે જરૂરત હોય એનું પૂરું આપણને કરતા રહેવું જરૂરી છે. ખાતર વગેરે સમય માટે મળી જાય, ખેડ વગેરે બરાબર ટાઈમ માટે મળતું રહેગા તો આપણે જે બી પૌધા વગેરે ફસલ વગેરે એ અચ્છી ફસલ થતી રહેગા, એમાં કોઈ તરહની સમસ્યા નહીં.

0: આવેગા, પર આ લગાતાર કે પાણી વગેરે પડી ગયું તો આપણી ફસલોનું નુકસાન થઈ શકે, એટલે ટેમ ટેમ માટે આપણે આને કાર્યક્રમ માધ્યમથી કેસ કેવું હોય કે દેખો ફસલ વગેરે હે તેનું આપણને ધ્યાન રાખવું હોય, ખાસ આપણે ખેતીવાડીના હાથે આપણે પશુધન હે તો પશુધનનું બી આ જેમ જેમ મોસમ બદલાય તો આના મોસમ માટે ખાસ કરીને જે આપણે ફસલ માટે બી નુકસાન થઈ શકે, આપણે પશુધન માટે બી આ સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે ને આપણે ખુદ બી બીમાર થઈ શકો, કેમ કે આ પાણી વગેરે જે હે એ ઉપરથી ક્યારે વહેતું પાણી હે એ સબ ભેગું થઈ જાય તો એની કારણે અચ્છું ગંદુ પાણી બે ભેગા થઈ જાય તો આપણે ખાવા પીવા રહેવાનું ને સાફ સફાઈનું વિશે ધ્યાન રાખવું હોય, કેમ કે કામકાજ તો હંમેશા કરવું હોય પણ કામકાજને હાથે સાવધાની હે, આપણે ખેતીવાડી મેં બી હે પશુધન મેં બી હે હર તરફ કે હર કામ મેં આપણને કામકાજને હાથે હર નાની મોટી સાવધાનીનું બી વિશેષ ધ્યાન રાખવું હોય ને આના કાર્યક્રમના માધ્યમથી કહીશ કે ભાઈ જે બી કામ આપણે ધ્યાન થકી સાવધાની થકી કરવું જરૂરી હોય ને ખાસ આપણે આ મોસમ હે વરસાદનો તો એને કારણે જે જનાર પશુધન થકી હર તરફ થકી આપણને સમસ્યા થઈ શકે, એટલે ખાવા પીવા રહેવાનું ને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખે, કેમ કે આપણે સ્વાસ્થ્ય અચ્છું હોય તો સબ કામકાજ અચ્છું હોય ને પૂરી આપણી આજીવિકા ને આમદની આપણે પશુધન માટે હે આપણે ખેતીવાડી માટે હે ને આપણે માટે હે તો એમ સબ વાતનું ધ્યાન રાખવા તો બળિયા રહેગા ને ભાઈ એમ બને દેખો વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે, આજ તો આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમને ફેર મળંગા, રામ રામ રામ રામ.
1: श्रोताओं अभी आपने सुना खेती की बात कार्यक्रम, ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है. अब पेश है लोक संगीत ईश्वरदास व साथियों के स्वर में.

ચોપાલ કાર્યક્રમમાં ગામના સોરામાં આવેલા સબ કિસાન ભાઈ અને બોન અને શંકરભાઈનું રામ રામ. કિસાનભાઈઓ, આજનો ટેમ હૈ ને બરસાતનો મોસમ ભી હૈ ને ઠંડી હવા જે સારી રીતે કી હૈ ને હવે ધીરે ધીરે કરીને દાડો જે હૈ એ નાનો થાયગા ને કિસાનભાઈઓ સબ કિસાનભાઈ જે ખરીફની ફસલ ઉગાડી ચુક્યા હૈ ને એની મહેનત મેં લાગેલા થા કહે. પણ કિસાનભાઈઓ, એક વિષય હૈ એ હૈ ખૂબ મહત્વપૂર્ણ, મહિલાને પ્રતિ અત્યાચાર. મહિલા જે હૈ એ કેવલ આપણે પરિવારની જિમ્મેદારી નિભાવવાવાળી નહીં હૈ, બલ્કી સમાજની અર્ધી આબાદી જે હૈ એની પ્રગતિની મહત્વપૂર્ણ આધારશિલા હૈ. પણ આજે અનેક મહિલાએ જે હૈ ઘરેલુ હિંસા, દહેજ પ્રતાડના, છેડછાડ, યૌન ઉત્પીડન, બાલ વિવાહ, કાર્યસ્થળને માટે ભેદભાવ ને માનસિક પ્રતાડના જેવી સમસ્યાનો સામનો કરી રહી હૈ. સવાલ એ કે આખી આ મહિલાને પ્રતિ અત્યાચાર કારે રૂકેગા? આનો જવાબ કેવલ કાનૂનમાં નહીં હૈ, બલ્કી અમારી સોચ અમારે વ્યવહારને મેં ભી છિપ્યો થકો હૈ. કાનૂન અપરાધીની સજા લઈ શકે, પણ સમાજની જે માનસિકતા બદલવાને વાસ્તે પરિવાર, વિદ્યાલય ને આપણે સબની ભૂમિકા નિભાવવી પડેગા. આપણને બેટીઓને કેવલ સુરક્ષિત રાખવું એટલો જ નહીં હૈ, બલ્કી એમને આપણને સશક્ત, આત્મનિર્ભર ભી બનાવવું પડેગા. બેટાને ભી બચપન થકી જ આપણને હિકાડવું પડેગા કે મહિલા જે હૈ એમનું સન્માન કરવું કોઈ એહસાન નહીં હૈ, બલ્કી એક જિમ્મેદારી હૈ, કર્તવ્ય હૈ. આજે આવશ્યકતા હૈ કે જેવડા કોઈ મહિલાને હાથે અન્યાય થાય તે આપણે ચૂપ રહીને દર્શક બનીને ન ઉભારા, આપણને એની વાત સાંભળવી, એનો હાથ આલવો ને જરૂરત પડવાને માટે કાનૂનની, પ્રશાસનની મદદ લઈને આપણે એને પ્રોત્સાહિત કરી શકા. એટલે આપણને સંકલ્પ લેવું જોઈએ કે ન મહિલાને માટે અત્યાચાર અમે કરંગા, ન અત્યાચાર અમે સહેવા દંગા, ને ન કઈ બી મહિલાને હાથે અગર અન્યાચાર અન્યાય થઈ રહ્યો હૈ તે આપણે ચૂપ નહીં રંગા. કેમ કે જ્યાં સમાજને મહિલાએ સુરક્ષિત, સન્માનિત ને સ્વતંત્ર થઈને આગળ બઢે,

0: લેવી જરૂરી નથી, પછી બીમારી વધી જાય તે સમસ્યાઓ નું કામ થઈ જાય.
1: હા, અને એક મારે એક વાત હજી પૂછવી હતી મારે કે અધિકતર પણ દેખ્યું એમ કે જેમ ડોક્ટર કને દવાઈ લીધી તો એ ડોક્ટર સાહેબ મને 5 દાડાની દવાઈ લખી, 7 દાડાની દવાઈ લખી, તો મને કહું કે 1 દાડા ગોળી ખાધી ને દવા લીધી તો એ હજી થઈ જાય, પછી ખાવું બંધ કરી દે, તો આ મતલબ કાં તક ઠીક
0: છે? દેખો એમ હે કે ઘણી બીમારી આપી આપ ઠીક થઈ જાય, વાયરલ એ શરીરની ક્ષમતાના તો ડિપેન્ડ કરે, ગુરીનો એકલાનો રોલ નથી, પણ અગર જો આપણે એવી સમસ્યા હે વધારે તો પછી ટાઈમ ટુ ટાઈમ દવાઈ લેવી ખૂબ જરૂરી
1: હોય,
0: જરૂરી ને કઈક દવાઈ નહીં લે ચાલી જાય, પણ ઘણી દવાઈ એવી લખે ડાક્ટર સાહેબ કે એ તમને લેવી જ પડે ને, તો પછી બીમારી ફરી રિપીટ થઈ જાય, તમારે જે અત્યારે એને થઈ જાય એમથી કે હજી વધારે થઈ જાય, તો એટલે ટાઈમ માટે લઈ લેવાનો જ ફાયદો હોય તમારે.
1: આ બીમારી જે હૈ જો મન થઈ ગઈ હમને દીધું તો અમને કેટલો ખતરો કેટલો તક બળી શકે, કાં તક જઈ શકે?
0: એ તો દેખો આમને કેટલી આપણે આજકાલ તો આટલી સ્વાસ્થ્ય સુવિધા થઈ ગઈ તો ચલો અચ્છો હે, આટલો પ્રોબ્લેમ નથી, પણ બસ ઉલટું તો કે કેટલા વચ્ચે શાંત થઈ જાય, મલેરિયા તો કે કેટલી ડેથો થઈ જાય આપણા દેશમાં, આ વાયરલ ઇન્ફેક્શન થઈ જાય, શ્વસન રોગ સંબંધી થઈ જાય, એનાથી કેટલી ઘણી સમસ્યા થઈ જાય, તો ધ્યાન રાખવું જરૂરી છે.
1: કહેવાનો મતલબ કે આણમાં લાપરવાહી જરા બી નહીં કામ નહીં,
0: લાપરવાહી નહીં કામ નહીં, થોડુંક કાંઈક હતા નહીં, આપણે હોસ્પિટલ જઈને બતાડવાનો જ ફાયદો,
1: લાપરવાહી જરા બી નહીં રાખવી, કેમકે આણમાં મોત બી થઈ શકે.
0: ભાઈઓને હું ખાસ કરે પાણી પીવાનું ધ્યાન રાખવાનું, પાણી આમનું તો અમે કે બી પાણી નહીં પીવાનું, પાણી ગરમ કરીને ટાઢું થઈ જાય એ જ પાણી પીવાનું, અડધી બીમારી તો અમારે આમ જ ખતમ થઈ જાય.
1: એક વાત હજી કે જેમ ભાઈ ગામમાં દેખો કે ગામમાં હું ને શહેરમાં હું કે નશો કરવાની એક આદત હે, તો એની વજહથી કોઈ બીમારી થવાની સંભાવના હોય?
0: નશા કરવાથી તો ઘણી બીમારી થઈ, તો તમે જાણો છો દારૂ પી પીને લીવર સંબંધી બીમારી થઈ જાય, વધારે ઉંમર ને થવાને કારણે આવી બીમારી પેદા થઈ જાય, અટક થઈ જાય હોય, તો નશા થકી તો બીમારી થાય છે, તો સબ જાણે એને થકી દૂર રહેવાનો જ ફાયદો.
1: ખરી વાત કીધી, નશા ને થકી નુકસાન થાય છે, ને એટલે ભાઈઓને એમ અનુરોધ હે નિવેદન હે કે નશા થકી દૂર રહો, ને આ જે હે નશા ને હાથે હાથે નશા થકી તો દૂર રહેવું છે આપણને, ને જે નથી નશો કરતા એને બી એક તો સાફ સફાઈ નું ખૂબ ધ્યાન રાખવું હોય, ને જલ જે હે શુદ્ધ જલ પીવું હોય એને ગરમ કરીને પીવો તો શુદ્ધ થઈ જાય, ને
0: એના અલાવા માસ્ક વગેરે તમારો ઉપયોગ,
1: માસ્ક બી ઉપયોગ કરી શકે, ને જે રોગી હે એની થોડી દૂરી બનાવીને રાખવી હે. ચલો તમે ખૂબ બઢિયા જાણકારી આલી, ને આની જાણકારી નો લાભ સબ કિસાનભાઈ લેંગા, ફિરી મળંગા, રામ રામ. કિસાન ભાઈઓ દેખો કેટલી બઢિયા જાણકારી આપણને આલી, ને આના મોસમને મેં જે બીમારી પનપે હે એનાથી આપણને બચાવ રાખવો જોઈએ, બચાવ કરવાના તરીકા બી બતાડ્યા, શુદ્ધ જલ પીવું જોઈએ, સાફ જલ પીવું જોઈએ, ને એને હાથે કિસાન ભાઈઓ હવે મારું મન થઈ રહ્યું હે કે એક અટલાકી વાતે કરીએ તો હવે થોડો શું બઢિયા શું ભજન બી સાંભળી લો તો કાર્યક્રમનો આનંદ દુગનો થઈ જાય.